0: શોક ના પહેલા જે મોહા કર્મો કર્મે પિતરી દે અગે વસ્યાણી પિતરી તોડ કરે પટગા દલાલ કે ઉસવી કરે નાન કગે સો મિલે કટ્ટે કાલે
1: જો જો સિંગામણી આવે.